0: વાણી આકાશવાણી
1: સન્ડે હે જનાબ, યાની નો મંડે બ્લૂઝ, સિર્ફ ઓર સિર્ફ સન્ડે વાઇબ્સ, થોડા આરામ, થોડી મસ્તી ઓર ઢેર સારી બાતેં. તો ચલીએ શામ કો બનાતે હૈ થોડા ઓર ખૂબસૂરત મ્યુઝિક ઓર ગુડ વાઇબ્સ કે સાથ. મેં હું આપકી ધ્વનિ તરંગો કી સંગીની કોમલ, ઓર આપ સુન રહે હૈ આકાશવાણી એફએમ રેનબો 102.6 પર સિટી લાઇટ્સ, આપકા અપના ઇવનિંગ ડ્રાઇવ શો. દિલ્હી ઓર એનસીઆર મેં તો હમ મોજૂદ હૈ હી, હમારી ફ્રિક્વન્સી 102.6 પર. લેકિન હમારી આવાજ કી ઉડાન યહી નહીં રુકતી હૈ દોસ્તો. ન્યૂઝ ઓન એર એપ કે માધ્યમ સે ઓર વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ કે જરિયે હમ દેશ હી નહીં બલ્કિ વિદેશો મેં બસે હુએ અપને શ્રોતાઓ તક ભી પહોંચ રહે હૈં. કાર્યક્રમ ચલ રહા હૈ સિટી લાઇટ્સ, જહાં એનસીઆર ઓર દિલ્હી કી રફતાર મેં ઘુલતી હૈ કુછ મીઠી બાતે ઓર કુછ કામ કી જાનકારી, ઓર સાથ હી સાથ હમ લેકર કે આતે હૈ આપ સભી કે મનપસંદ ગીત. તો વોલ્યુમ કો થોડા સા બઢાઈએ, ક્યુંકી સન્ડે કી શામ હૈ ઓર સિટી લાઇટ્સ કા સાથ હૈ, ઓર મેં હું કોમલ.

0: વાણી આકાશવાણી
1: યાદેં અતીત સે બાતેં બસ દિલ સે ક્યોંકિ આપકી યાદ આતી રહી રેનબો પર રાત 9 બજે